ચોપાલ કાર્યક્રમ શૂન્ય સગળા શ્રોતાઓ અને મુકેશ ભાઈગા ઘણા ઘણા રામ રામ, મોકળા મોકળા રામ રામ. ભાઈ લોકો, જ્યાં જ્યાં આપણી જનસંખ્યા બધે પોલેન્ડ લાગ રહી હૈ, બ્યાં બ્યાં આપણે ખેતી ગી ઉપજ ગી બધાણ ખાતર આપણને નયા નયા તરીકા શું ખેતી કરને ગી જરૂરત મહેસૂસ હોણ લાગ રહી હૈ. ક્યુંકિ ખેતી કરતા ટાઈમ યા ફસલ બીજને ગે સગઈ ભાંત ભાંત કા કીટનાશક દવાઈયા ઉર્વરક ખાદ નાખ ગે ઉપજ તો સાંતરી લે લેવા. પણ કિસાન ભાઈઓ, એમાં ચેતન વાળી વાત આ હૈ કે આપણને ઉપજ તો જ્યાદા જરૂર મિલ જાયગી, લેકિન ઇંગ સાગે સાગે જ્યાદા રાસાયણિક ખાદ યા દવાઈયાંગો પ્રયોગ કરગે આપણ માટી કી તાકતો કમ કરણ લાગ રહ્યા. ઇંગ સાગે સાગે માનવ જીવન ભી ખતરા મેં પુગાણે ગો કામ આપણ કરણ લાગ રહ્યા. બોઈયા કે જદ આપણ રાસાયણિક દવાઈયા ફસલ પર છિડકા તો ઇંગો અસર પ્રાણી જગત પર ખાન પાન કા માધ્યમ શું સીધો હી પડે. તો એ વાસ્તે આપણ જે આ રાસાયણિક ખાદ ઉર્વરકાંગો ખેડો છોડગે, જે જૈવિક ખેતી તરફ ધ્યાન દેવા, તો આપણ કાફી હદ તક માનવ જીવનમાં હોવનારી બીમારીયા શું બચ સકા ઓર ખેત ગી માટી ઓર ઉર્વરા શક્તિને બચાણે ગે સાગે સાગે પૂરો પર્યાવરણ પ્રદૂષિત હોવણ શું ભી આપણ બચા સકા. એ વાસ્તે ખેતી કરતા ટાઈમ આપણ રાસાયણિક ખાદને છોડગે કમ્પોસ્ટ ખાદ, હરી ખાદ, નીમનાશી દવા યા ફેર ગોબર ગી ખાદ ગો જ્યાદા શું જ્યાદા પ્રયોગ કરા. એ શું માટી કી ઉર્વરા શક્તિ તો મજબૂત હોવેગી હિ, ઇંગ અલાવા માટીમાં જલ ધારણ કરને કી ક્ષમતામાં ભી બઢોતરી હોશી ઓર ખાન પાન ભી આપણો શુદ્ધ બન્યો રહેવેગો. તો આજ આપણ વાત કરાંગા કમ્પોસ્ટ ખાદ કા બારામાં. પણ બીશું પહેલાં આપણે સુણલ્યા ઓ ભજન સુણો સા.

અને હોણી જરૂરી હે. ભાઈઓ, આપણે ક્ષેત્રમાં આપણા પશુપાલક ભાઈ અચ્છી અચ્છી નસલ કી ગાય ભેંસા રખે, બંગ અચ્છે સ્વાસ્થ્ય ખાતર અચ્છો સંતુલિત આહાર અર બંગી દેખભાલ કરકે અચ્છો દૂધ ઉત્પાદન આપા લે સકા. ઇંગા અલાવા પશુપાલન ખાતર આપણને બાડે યા ગૌશાલા કી જગ્યાઓ ભી ચુનાવ બડી સાવધાની શું કરનો ચાહીએ. અચ્છી નસલ કા પશુ રાખણ ખાતર ટેમ ટેમ પર પશુપાલન વિભાગ કી તરફ શું રાખી જેડા સેમિનારા મેં ભી આણો જાણો રાખણો ચાહીએ, તાકી પશુપાલન કી જાણકારી આપણને બઢિયા તરીકા શું મિલ સકે. ભાઈ લોકો, ઇંગા અલાવા ભી બહુત સી બાતેં બાંગો ધ્યાન રાખણો ઓર ગૌર કરનો જરૂરી હે. જ્યાં પશુઓને માં બારે કરતા ટાઈમ આપણને ઈ બાત કો ધ્યાન રાખણું હે કે જઠે પશુઓને આપા બાંધા બઠે ગીલી જગ્યા એર પાણી ઠેરેડો નહીં હોણો ચાહીએ. બાંધણે શું પહેલી જગ્યા કી સાફ સફાઈ કરગે બઢિયા સુકેડો કરગે ફેરી પશુઓને બાંધના ચાહીએ. કઈ પશુપાલક ભાઈ પશુઓને બિના સુકેડો કરે બાંધ દે, જકે કી વજહ શું આપણા પશુ બીમાર હો જાય. ભાઈ લોકો, બદલતા મોસમ ગામાં આપણે પશુઓમાં કઈ તરીકા રોગ દેખણને મિલે, જ્યાં બાત કરા મુંહ પકા ખુરપકા રોગ હે, ઇંગા અલાવા રીડર પેસ્ટ નામ કી બીમારી હે, આંગા લક્ષણ ઈ મોસમમાં આપણે પશુઓમાં દેખણને મિલે, આ રોગા શું આપણી ગાય ભેંસાને બચાણે કે વાસ્તે ટીકા જરૂર લગવા દેણા ચાહીએ. ઇંગા સાગે સાગે પશુઓને ક્રિમિનાશક દવાઈયા ભી દેતા રહેણો ચાહીએ. કઈ બાર પશુઓને પેટમાં ક્રિમિ પેદા હો જે, જકે કી વજહ શું પશુ બીમાર હો જે, તો ઈ વાસ્તે ડાક્ટર શું રાય લે કે ક્રિમિનાશક દવાઈ ટેમોટેમ આપણે પશુઓને દેણી હે. કઈ બાર આપણે દેખા કે દુધારુ પશુ અંગે થણામાં સૂજન આજે, જકે કી વજહ શું દૂધ નિકાળતા ટાઈમ પશુ લાતાલડીઓ કરણ લાગજે ઓર પશુ બીમાર હો જે, તો એ વાસ્તે એ બાત કો ભી ધ્યાન રાખણું જરૂરી હે કે પશુઓને આપણે ગીલી જગ્યામાં કતઈ નહીં બાંધનો ચાહીએ. દૂધ નિકાળને શું પહેલી થણાને સાફ પાણી શું ધોગે, સાફ સૂખે કપડાં શું પૂંછગે, ફેરી દૂધ નિકાળનો ચાહીએ. ભાઈ લોકો, પશુશાલા કો ફર્શ હંમેશા હલકી ઢળાનમાં બનાવણો ચાહીએ, જી શું પશુઓંગો પિશાબ ગોબર કીચડ પશુઓ શું દૂર રહેવે ઓર પશુઓને ખડે રહેણામાં ભી દિક્કત કોની હોવે. જે બાળામાં કોઈ બીમાર પશુ હે તો બિને આપણા સ્વાસ્થ્ય પશુ સ્વસ્થ જગા પશુ હે બાશું ન્યારો રાખણો હે, બીંગો ઇલાજ કરવાનો હે, ન્યારો એ વાસ્તે રાખણો હે તાકી દૂસરા પશુઓમાં બીમારી ન ફેલે. તો આ છોટ છોટી બાતાંગો જે આપણે ધ્યાન રાખીએ પશુપાલન કરા, તો આપણા અચ્છો મુનાફો ભી કમા સકા ઓર પશુઓંગે સ્વાસ્થ્ય પર ભી કોઈ ભી બુરો પ્રભાવ કોન પડે નહીં. તો આ બાપા સુણલ્યા ઓ ગીત સુણો સા.